દીસીની સિયારાન લુઆર નગરી ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી સલામત પાગી સૌડારા સૌડારા પંડંગાર ડી માનાપુન અંડા બરાડા બરસામા સયા જ્યોતિ સ્વરૂપ શર્મા સલામત મન્યામ્બુત હારી રાબુ સમોગા પરતંગાહાન પકાનીની મંબાવા સવંગાત યંગ સમાકિન મંબારા ડન લંકા યંગ સમાકિન માનતાબ ડાલા મંજાલાની હારી હારી કદપાન સતાપલા બરસમંગાત કરણા સત્યા ફારિયાડાલા પલુઆંગ બરુન તુક મંબરીકાન યંગ તરબાઈક મારી કિતા સીમા કરાંકાયન બરિતા ડાન ઇન્ફોર્માસી ઉંતુક અંડા સિયારાન કામી ડાપા તંડા ઇકુતી સત્યા ફારી મલાલુ ઇરિયા ગ્લોબાંગ લીમા બ્લાસ રિવુડ વરાતુ સનામ પુલુ ગ્લો હર્જ પડાજામ ડલા પાંતિગા પુલુ હિંગા સમિલાંતિગા પુલુ પાગી વાક્તુ ઇન્ડોનેશિયા વારાત બબરા પાચરા યં કામી સાજિકા નંતુક પાગી હારી ની અડાલા સબાઈગા બરિકોત વાર્તા બરિતા લાગુ ઇન્સ્ટ્રુમેન્ટાલિયા કોમેન્તાર લાગુ રાક્યાત અચારા સ્પોટલાઇટ દિસ ઓસુલ ઓલે બબરાપા બુઆ લાગુનન ફિલ્મ ડાન્સ પ્રતિ અંગ વ્યાસા કામે મંગા ખરી ડંગા અચારા એસો ખારીનિયા દિસીની રાડિયો ઇન્ડિયા આકાશવાણી સભાગે અચારા યંગ પ્રતામા કે નેકોતલા વાર્તાબરિતા વાર્તાબરિતા દિસાંપકાન ઓલે જ્યોતિ સ્વરૂપ શર્મા સારી બરિતા પંતિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બરપીડા તો ડી પાર્લામેન્ટ ઇન્ડોનેશિયા મન્યતાકાન ઇન્ડિયા મંડુકોંગ કબેબાસા નાફિકાસી ડે ઇન્ડિયો ઇન્ડો પાસેફિક ડાન મંગીકોતી જાલુર પંબાંગુનાન બુકાન એક્સપેન્શનિસ્મે કાતે તે નાતો દિમુલાઈ દી અંકારા તુર્કે દિસ્કુસી મંગને બ્લાંજા પ્રતાહનાન ડાન ડુંકુંગાન ઉંતુક્ક બુતુહાન મિલિતર ઉક્રાઇના મંજાડી એજેન્ડા ઉતામા આક્ટિવિસ્ટ આક્ટિવિસ્ટ બલુચ બરઉંજુક રાસરી જર્મન મનુઢુ મમ રૂકન્યા પલંગારાન હક અસાસી મનુષ્ય ડી બલુચિસ્તાન ડાન ડાલામ ઓલાર્ગા પિયાલા દુનિયા ફિફા અર્જેન્ટિના મરાજુગા પરંપાત ફિન્નાલ મંગલાગાન મસીર તિગા ડુઆ ડાલામ પ્રતાનિગાન બાબા એનામ્બલાસ બસાર ડી અટલાન્ટા વાર્તાબરિતા સલંકાપન્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મનીરુકાન કમિત્રાન સ્ટ્રાટેગિસ ઇન્ડિયા ઇન્ડોનેશિયા યંગ લબી કુવાત મંગતા મંગાતાકાન બાબા હાલ ઇતુ અકાન બર કોન્ટ્રીબ્યુશી ટીડા હાન્ય પાડા ક માકમુરાન કડુઆ નગરા તથાપી જુગા પાડા પ્રડામયાન ડાન સ્ટાબિલિતા રિજનલ સરતા ગ્લોબલ ડલામ પિડા તુન્યા રી પાર્લામેન્ટ ઇન્ડોનેશિયા રી જકાર્તા પ્રધાનમંત્રી મન્યતાકાન બાબા ઇન્ડિયા મંડુકુંગ કબેબાસા નાફિગાસી ડી ઇન્ડો પાસેફિક ડાન મંગીકુતી જલાર પંબાંગુનાન બુકાન એક્સપાન્સિયોનિસ્મે પ્રધાનમંત્રી મોદી મન્યતાકાન બાબા હુબુંગાન અંતરા ઇન્ડિયા ડાન ઇન્ડોનેશિયા સુડા બર ઉસિયા બર આબાદ આબાદ ડાન બરબાગી નિલાઈ નિલાઈ ડેમોક્રાતિસ યાંગ સ્વરૂપા કપડચાયાનાન તિમ્બાલ બાલિક ડાન ફિશી બરસામા ઉંતુક મસાડપાન પ્રધાનમંત્રી મન્યતાકાન બાબા ઇન્ડિયા પ્રચાયા પાડા પંબાંગુનાન પ્રડામયાન સ્ટાબિલિતાસ ડાન ક માકમુરાન પ્રધાનમંત્રી મનાકાનકાન પરલુન્યા ટિંડાકાન કોલેક્ટિવ માલાવાન ટેરરિસ્મે ડાન તિંડાકાન તિંડાકાન સપિહા કે યંગ મરુસાક ક અમનાન રિજિયોનલ બલિયાઉ મનાકાનકાન સ્ટાબિલિતાસ ગ્લોબલ સાઉથ સલાઈન ઇન્ડો પાસેફિક પ્રધાનમંત્રી મનીરુકાન કરજા સમા યંગ લબ્બી ડલામ ડીબી ડંગ પ્રતાહનાન ક અમનાન મારિતિમ પ્રડંગંગાન ટેકનોલોજી ડિજિટલ પંડડિકાન કચરડાસાન બુઆતાન અતાઉ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડાન વેન્ડ્રલ મિન્ડલ ક્રિતિસ પ્રધાનમંત્રી જુગા મનાકાનકાન પરલુઆસાન કરજા સામા ડાલમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પબ્લિક ડિજિટલ તરમાસુક ઉપે ઇ અથવા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ અંતર્મુખા પંબાયરાન